રંગીન ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રેડિયો મોરિશિયસના લહેરો પર મીડિયમ વાટ 19 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે અને આપ સૌ કોઈ જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ હૃદયથી સ્વાગત કરી રહ્યા છીએ અમે. તો ચાલો જોડાઈ જઈએ આપણા દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે. 19 જૂન 2026 આજની તારીખ અને શુક્રવારનો દિવસ છે ત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 1:46 તિથિ પ્રમાણે જોવા જઈએ તો જેઠ સુદ પાંચમ આજની તિથિ પડી રહી છે. તો આપ સૌ કોઈ ચાલો કરીએ એક મધુર શરૂઆત અને આજના આપણા કાર્યક્રમની સાથે એકદમ સરસ મજાના ગીતો તમારા માટે અમે લઈ આવ્યા છીએ. તો બસ પ્રેમથી સાથ દેવાનો વાયદો કરો અને એ સાથે જ મજા માણો આપણા મધુર ગુજરાતી ગીતોની. ભાઈ માણસો પણ ગજબના હોય છે, બીજાની પીડાને જોઈને કહે છે કે કર્મોનું ફળ છે અને પોતાની પીડાને જીવનની પરીક્ષા. માટે આપણા ગાંધી બાપુએ જ્યારે ગીતની રચના નરસિંહ મહેતાના ગીતમાં કહેલું ને કે વૈષ્ણવજન તો ફક્ત તે જ છે જે બીજાની પીડાને સમજી શકે. અને આજના આપણા કાર્યક્રમની શરૂઆત પણ આપણે ખૂબ જ મધુરતાની સાથે આ જ ગીતની સાથે કરીશું. તો ચાલો જોડાઈ જઈએ અને આજના આપણા કાર્યક્રમમાં

ભાઈ, માની લ્યો તો હાર છે અને ઠાની લ્યો તો પાર છે, માટે હંમેશા હિંમત રાખવી એ અનિવાર્ય થઈ જાય છે. પરિસ્થિતિ તો આવ્યા કરે, અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં શિખર આલ્બમનું આગલું ગીત લઈ આવ્યા છીએ રંગારે કાર્યક્રમ વચ્ચે.

શ્રોતાઓ, આ સાથે જવાનો સમય થઈ ગયો છે. આપ સૌ કોઈએ પ્રેમથી સાથ આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. છેલ્લું ગીત બસ એક ચાન્સ ફિલ્મમાંથી લેવામાં આવેલું અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થયો. તમે પોતાનું ધ્યાન રાખો, ફરી મળીશું એક નવા કાર્યક્રમની સાથે. ત્યાં સુધી બસ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સાંજ.